શૈરામ, આજના શુભ દિને સૌ શ્રોતાજનોને હાર્દિક સ્વાગત. આજે સાંઈ વચનામૃતમાં બાબા સત્યની મહત્તા પ્રગટ કરે છે. ઈશ્વરે સત્ય છે, સત્યના પાયા ઉપર સારું વિશ્વ ટક્યું છે. માનવને સત્યનું મહત્વ તો સમજાય છે, પરંતુ સત્યનું આચરણ કરવામાં તે નિષ્ફળ જાય છે. મહાભારતની લડાઈ ચાલુ થવાની તૈયારી ત્યારે કૌરવોના રાજા દુર્યોધન માતા ગંધારી પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે સત્યનું મહત્વ સમજનારી માતાએ એને આશીર્વાદ ન આપ્યા. તમો વિજયી બનો, એને ખબર હતી જ્યાં સત્ય હોય ત્યાં ધર્મ હોય જ. પરંતુ તેના પુત્રો ધર્મથી વિપરીત કાર્ય કરી રહ્યા હતા એટલે એમણે કહ્યું, યત્ર ધર્મ તત્ર વિજય. માતાએ કહ્યું કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય થાય છે. આ પછી એમના ગુરુ દ્રોણાચાર્ય પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે ગુરુ પણ બોલ્યા, યત્ર ધર્મ તત્ર શ્રી કૃષ્ણ, યત્ર કૃષ્ણ તત્ર વિજય. એટલે કે જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોવાના જ, અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોવાનો જ. ધર્મક્ષેત્રના યુદ્ધ સમયે ગાંધારી અને દ્રોણાચાર્યના શબ્દો હતા, જ્યાં ધર્મ ત્યાં વિજય, જ્યાં ધર્મ ત્યાં ભગવાન, અને જ્યાં ભગવાન ત્યાં સફળતા. વેદમાં પણ કહેવાયું છે, સત્ય નાસ્તિ પરો ધર્મ, એટલે કે સત્ય કરતા મોટો બીજો કોઈ ધર્મ જ નથી. સત્ય અને ધર્મને જુદા ન પાડી શકાય. સર્વને ખબર હોય છે કે સત્ય એ તો દિવ્ય ગુણ છે. દરેક માનવની પવિત્ર ફરજ છે કે આ દિવ્ય ગુણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરે. રાજા હરિશ્ચંદ્રને સાચું બોલવા બદલ કેટલી કઠિનાઈઓ ભોગવવી પડી. તેમણે રાજ્ય છોડ્યું, પત્ની અને બેટાથી છૂટા પડ્યા, સ્મશાનમાં ચોકીદાર તરીકે કામ કરવું પડ્યું. વિશ્વામિત્રે હરિશ્ચંદ્ર સામે પટકાર કર્યો, એક વાર તું જૂઠું બોલી દે તો હું તને તારું રાજ્ય, બૈરી, છોકરા, દરેક વસ્તુ પાછી આપી દઉં. પરંતુ સત્યની મહત્તા આગળ રાજા હરિશ્ચંદ્રને દરેક વસ્તુ તુચ્છ લાગી.

તેણે તેના પ્રાણના જોખમે પણ સત્યથી દૂર થવા ના વિચાર્યું. અંતે શંકર ભગવાન પ્રસન્ન થયા અને એના બાળકના મૃતદેહને સજીવન કર્યો. પત્નીની શોધ લગાવી આપી અને રાજ્યનો અધિકાર આપી સદાને માટે કીર્તિ અપાવી. તેમની અજબની સત્યનિષ્ઠા માટે આજે સદીઓ પછી પણ લોકો અમને ભૂલ્યા નથી. લોકો પ્રેમથી સત્ય હરિશ્ચંદ્ર તરીકે સન્માને છે. આવી છે સત્યની મહત્તા. સત્ય જેવો બીજો કોઈ મહાન સદગુણ નથી. પ્રત્યેક મનુષ્ય પણ સાવધ રહી સત્યનો માર્ગ આચરવો જોઈએ અને સત્ય જ બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. કેટલીક વાર નાની મુસીબતમાંથી બચવા માણસ જૂઠું બોલી મોટી સમસ્યામાં ફસાઈ જાય છે. અંતે સત્ય વસ્તુ તો બહાર આવે જ છે, તો જૂઠું બોલી બચવાનો પ્રયત્ન શા માટે કરવો? સત્યમ વદમ પ્રિયમ વદમ, સત્ય બોલો એવો આગ્રહ રાખવો અને તેની સાથોસાથ પ્રિય હોય એવું જ સત્ય બોલવું. કોઈને કડવું સત્ય કહી દુઃખ ન લગાડવું. અને જ્યારે તમે સત્ય ન કહી શકતા હો તો શાંત રહેતા શીખો. એકવાર એક સાધુ સત્યની શોધ માટે તપ કરતા હતા. તેમણે સત્ય અને અહિંસાનો માર્ગ સ્વીકાર્યો હતો. ત્યાં ભગવાન શંકર એની કસોટી કરવા શિકારીના વિશમાં આવ્યા. જ્યાં સાધુ બેઠા હતા ત્યાંથી એક હરણ પસાર થયું. થોડી જ વારમાં શિકારી આવી સાધુને પૂછ્યું, ભાઈ અહીંયાથી હરણને પસાર થતા તમે જોયું છે? ત્યારે આ સાધુ વિતમણામાં મુકાઈ ગયા. તેમણે વિચાર્યું, જો હું સાચું કહીશ તો બિચારા હરણની હત્યા થશે અને હરણનું જીવન બચાવવા હું જૂઠું બોલીશ તો પણ અધર્મ થયો ગણાય. હવે મારે શું કરવું? એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, મને સાચો માર્ગ સૂઝતો નથી, બંને બાજુ અધર્મ છે, હવે મારે શું કરવું? મનમાં પ્રેરણા થતાં તેમણે શિકારીને કહ્યું, આંખ કંઈ જુએ છે પરંતુ તે બોલી શકતી નથી, જીભ બોલે છે પરંતુ તે જોઈ શકતી નથી. આવા સંજોગોમાં તને હું શું કહી શકું? આમ કહી તેણે અસત્ય અને હિંસા કરવાનું ટાળ્યું. આ જવાબથી શિવ પ્રસન્ન થયા અને તેને મુક્તિ આપી. માણસ સુખને બહાર શોધે છે. તેને થાય છે કે વિદ્વતા મેળવવાથી તે સુખી થશે એમ માનીને તે અતિ પરિશ્રમ કરે છે. સુખી થવાથી વ્યવસાય કરે છે, તેનાથી સુખી થવાશે એમ માની ઉચ્ચ પાયરીએ પહોંચવા ખૂબ મથે છે. બધી મહેનત કરીએ છતાં તે સુખથી તો અડગો ને અડગો જ રહે છે. આ ભૌતિક સુખો તમને થોડો વખત સંતોષ જરૂર આપશે, સંસારિક સુખો તમને તાત્કાલિક સુખ તો આપશે જ, શાશ્વત સુખ ન આપે. પરંતુ સાચું સુખ જોઈતું હોય તો સતનો માર્ગ પકડવો જોઈએ. સત્તા સંપત્તિ યૌવન એક ઘડીના પલકારા માટે હોય, આના પર ગૌરવ કદી લેશો નહીં. સુખમય સ્થિતિને પહોંચવા માટે સત્યનો માર્ગ પકડવો જોઈએ. સત્ય એ જ ઈશ્વર છે, સત્ય એ જ શાશ્વત છે. આ સત્યને મેળવવા તમારે મધુરભાષી બનવું. તમારે ખરાબ કાંઈ ન જોવું, ન તો ખરાબ કંઈ સાંભળવું અને ખરાબ કાર્યથી હંમેશા દૂર રહેવું. ખરાબ વિચારવું પણ નહીં, કારણ આ માર્ગ આત્માને નિંદિત કરનારો માર્ગ છે. આ માર્ગ અધમતાનો માર્ગ છે, જે તમને અધ્યાત્મ ક્ષેત્રમાં પાછળ ભરશે, સત્યથી દૂર રાખશે અને ઈશ્વરથી પણ દૂર રાખશે. માટે સત્યનું આચરણ કરો, એટલે કે દુન્યવી આસક્તિ અને મોહનો ત્યાગ કરતા ચાલો. આત્માને માટે સત્ય એ જ છે ઈશ્વર તરફ પ્રીતિ વધે. હું શરીર છું એ ભ્રાંતિ રાખવી એ અસતનો માર્ગ છે, પરંતુ હું તો શુદ્ધ બુદ્ધ આત્મા છું એ ભાવ રાખવું એ સત છે. સત્યનો માર્ગ એટલે ત્યાગનો માર્ગ. ત્યાગ કરવાનો છે દુર્બળતાનો, હલકી

વૃત્તિઓનો. માનવ ધર્મનું પાલન એ સદ્ધર્મ છે. જ્યારે ઈચ્છાઓનો પાસમાં બંધાતા જવું એ અસતનો માર્ગ છે. અસતનો માર્ગ બંધનમાં નાખે છે. જ્યારે સતનો માર્ગ ઉન્નતિનો માર્ગ છે. તો નિશ્ચય કરો કે તમે દિન પ્રતિદિન સત્યના માર્ગ પર કદમ વધારતા ચાલો. જય સાઈરામ.